છે અંધેરીમાં જ્યોતિ જગાવું, બિજલી છે આકાશમાંથી મિરમાવું, ચુનકીરી છે અંધેરીમાં